0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જે સરકારની વિવિધ યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાય મેં ભી સબસે પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તક વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીવીટી જે સબસે પિછડે અભી ભી કોઈ પેડ કે મંચ કે રહેતે રહેતે હે. ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં. ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જેતને કર્મચારી લોગો કા દાયિત્વ હે.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166 જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 અંકોનો કડાકો થયો હતો. આઈટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાંતિથી સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
2: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ. સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ. યે હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ. જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા.
0: ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપે બની રહ્યું છે.

ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઊર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. CBSEએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલનિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલનિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં DK શિવકુમાર આજે બેંગલુરુમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન, અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: FM Gold, खरा सोना।
1: 100.1 FM Gold पर અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર બરાબર ત્રણ નાટકો રે, હું જીગીશા
2: અને હું તરુલતા
1: આવી પહોંચ્યા છીએ આપને દ્વારે, લઈને આવ્યા છીએ મધ મીઠી વાતો અને રસમધુરા ગીતોનો ખજાનો તમારા ફેવરેટ શો ગીત ગુર્જરી પર. તો કહેવાની જરૂર છે કે આવતી એક કલાક પર અમારો હક છે.

0: જિગીશા જિગીશા, કેટલા દિવસે આવી અને એ પણ પરસેવેર જેમ છે કે આ વરસાદમાં ભીંજાઈને આવી છો. અને આ મેં તને ગેટ પર આવતા જોઈ તો તું સાયકલ પર આવતી હતી, કેમ ભાઈ તારે સાયકલ પર આવવું પડ્યું આજે? એવું તે શું છે આજે?
1: આજે સાયકલ દિવસ છે ને, વિશ્વ સાયકલ દિવસ.
0: પણ આજે રનિંગ દિવસ પણ હતો.
1: અરે તો તમે મને અંધેરીથી ચર્ચ ગેટ દોડતા દોડતા આવવાનું કહો છો કે?
0: તો કેટલી કેલરી ઓછી થઈ જાત?
1: હું જ ઓછી થઈ જાત, કેલરી તો ખબર નહીં.
0: હા તો આજે રનિંગ દિવસ, સાયકલ દિવસ, અને હા સવારના પોરમાં વરસાદ, મેઘ રાજા પધાર્યા હતા.
1: સાચે એટલી મજા પડી ગઈ, આમ આંખ ખોલો અને સામે વરસાદ અને ઠંડી ઠંડી હવા.
0: એટલે જે ગરમીથી રાહત મળી છે ને, એટલે મુંબઈ ઘરાઓ ખુશ ખુશ થઈ ગયા. એટલે કાર્યક્રમની શરૂઆત પણ વરસાદી ગીત અને હા સાયકલ વાળું ગીત પણ સાથે બેક ટુ બેક.
1: વાહ વાહ,

0: पेट्रोल नाखो पानी नाखो बाजी बगड़ी गई। अरे पेट्रोल नाखो पानी नाखो बाजी बगड़ी गई।
1: हवा तो निकली गई।
0: हाँ बाजी बगड़ी गई
1: निकली गई
0: बगड़ी गई
1: निकली गई
0: बगड़ी गई।
2: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी। जिगीशा घणा महीना पछी तारा दर्शन थया एटले मैं तो एवं विचार्यु तो के जिगीशा कदाच रिटायरमेंट ना मूड में छे के छो।
3: साची वात तो एज छे ने, 40 से पहुंची गया तो हवे निवृत्ति लई ज लेवी जोईए।
2: कोणे कह्युं तने आ नवो नियम तू क्यांथी लावी 40 निवृत्ति? अरे बेन 60 निवृत्ति थाय।
3: એમાં એવું છે કે મને મારા ભાઈએ ઇન્સ્પાયર કરી છે તરુબેન, હું કાલે એને મળવા ગઈ હતી। મારો ભાઈ 32 વર્ષનો છે, કોર્પોરેટ જોબ કરે છે, ખૂબ મહેનત પણ કરે છે અને મહેનતનું મહેનતાણું પણ ખૂબ જ સારું છે। મેં એને કાલે પૂછ્યું કે ભાઈ તારા ફ્યુચર પ્લાન શું છે, તો એણે કહ્યું કે દીદી મારે તો 40 વર્ષે રિટાયર થઈ જવું છે, મારે 40 પછી નોકરી નથી કરવી, જીવનની શરૂઆતમાં પૈસા કમાઈ લેવા છે અને પછી આરામથી જીવવું છે।
2: મને તો તારો ભાઈ કામચોર લાગે છે, ભલે તું એમ કહેતી હોય કે બહુ મહેનત કરે છે।
3: ના ના, એ ઘણો કામઢો છે, એ પાછો એકલો આવો નથી। હા આજની આખી પેઢી એવી છે જે વિચારે છે કે 40 સુધીમાં તો રિટાયર થઈ જ જવું જોઈએ। એમની આ વાતમાં મને દૂરંદેશી, પૈસાની સમજ, જીવનને કામ સુધી સીમિત ન રાખવાનો એક અભિગમ દેખાય છે।
2: પણ તારો અભિગમ પણ ખોટો છે, કારણ કે અત્યારે જ કોરોના આવી ગયો, આપણે વિચાર્યું તો કોરોના આવશે
3: ના,
2: ત્યાર પછી આવી યુદ્ધ પરિસ્થિતિ વિચાર્યું તો, ત્યાર પછી અત્યારે આવી છે મોંઘવારી અને બેરોજગારી।
3: સાચે બાપરે,
2: હા તો આટલા બધા જ્યારે આપણે અનિયમિત સિચ્યુએશનમાં પરિસ્થિતિમાં સંજોગોમાં જીવતા હોઈએ ત્યારે કોઈક પ્લાનિંગ કરવાની જરૂર છે ખરી? વગર પ્લાને જીવો ને યાર।
3: ના પણ ગણિત તો હોવું જોઈએ, જો હું એ માનું છું, કારણ કે આ પેઢીનું
2: પણ બધું ખોરવાઈ જાય છે બેન।
3: પણ થોડું કેલ્ક્યુલેશન તો હોવું જોઈએ ને, થોડી ગણતરી તો હોવી જોઈએ। એ બરાબર કે ખોરવાઈ જાય તો નહીં કરીએ, પણ એક પ્લાનિંગ સાથે જ

0: જીવન જીવવું સારી વસ્તુ છે. જો જીવન જીવવા માટે વધુમાં વધુ કેટલા રૂપિયા જોઈએ તો એનું એક ઇન્વેસ્ટમેન્ટ પણ આ પેઢી શીખી લે છે. કઈ રીતે, કઈ જગ્યાએ કેટલા પૈસા રોકીશું તો જીવનભર એક ફિક્સ રિટર્ન આવશે, અને એને કારણે કામ છોડી દઈએ તો દર મહિને એટલા પૈસા મળતા રહે કે રોજિંદા ખર્ચા એમાંથી નીકળી જાય. આ પેઢી માને છે કે કામના ઢસરડા કરીને કૂચે ભરવામાં કોઈ અકલમંદી નથી.
1: તને શું લાગે છે, પહેલાના જમાનામાં એક આના, બે આના, ચાર આના, આઠ આના

0: छह जने ताड़ा लगी गया। એટલે આવું કોઈ જાતનું પ્લાનિંગ ન થાય,
1: પ્લાનિંગ તો ન થાય, પણ એ પહેલા એક ગીત સાંભળી લે તરુબેન।

0: जो जिगीशा, महेंद्र कपूरे पण कह्युं, दाम करे काम। अने त्यारे बेनी कहे के आ तो मारो माड़ी नो जायो। पप्पा कहे के दीकरो मारो सवायो। आवुं आ गीते कह्युं, मैं नथी कह्युं। अने हवे वात करीए आ 40 वर्षनी उमरे जे युवा पेढ़ी रिटायरमेंटनी वात तू जे करी रही छे निवृत्तिनी, एनी वात करीए तो मने एम के कि आज युवा पेढ़ी विषय में एवं पण सांभळ्युं छे के तेओ लेट मेरेज में माने छे। लग्न ए लोकोने जल्दी करवा होता नथी। शिक्षण पूरु थता थता 25 पहोंची जाय छे। पछी नौकरी, पछी लग्न, पछी बाळको, पछी संसार। तो पछी आ युवा पेढ़ी आवुं केवी रीते विचारी शके के 40 अमे निवृत्त थई जशुं।
1: એ વાત તમારી તદ્દન સાચી કે કોઈ પણ વિચાર પાછળ કોઈને કોઈ પરિસ્થિતિ કે કારણ તો હોવાનું જ। તરબેન, મને શું લાગે છે ખબર છે, આજની પેઢીની વિચારસરણી એવી એટલે છે કારણ કે આ એ પેઢી છે જેણે એમના માતા પિતાને ખૂબ કામ કરતા જોયા છે। કામને કારણે સુખ, સ્વાસ્થ્ય અને સંબંધોને અભેરાઈએ મૂકતા પણ જોયા છે। એમને જોઈને આ પેઢી શીખી કે જીવનમાં

0: આવું તો નથી કરવાનું, અને એમણે પોતાનું સોલ્યુશન વિચાર્યું.
1: તો તને લાગે છે કે આ સોલ્યુશન બરાબર છે?
0: જો બરાબર છે કે નહીં એ તો ખબર નથી, પણ આ સોલ્યુશન પર એ લોકો કામ તો કરી રહ્યા છે. બાકી તો સમય જ કહી શકે કે શું કરવું.

0: वाह जिगीशा, आ નરસૈયાની હુંડીમાં એવા તો ખોવાઈ ગયા કે આપણે કયા વિષય પર વાતો કરતા હતા એ જ ભૂલી ગઈ. શું હતો આપણો વિષય?
1: આપણે વાત કરતા હતા કે આજની પેઢીને 40 વર્ષે નિવૃત્ત થઈ જવું છે.
0: કેટલો વિરોધાભાસ છે આ જિગીશા. ક્યાં પહેલાંની જૂની પેઢી, ક્યાં અમારી પેઢી અને ક્યાં હવે આવનારી પેઢી. તને ખબર છે અમિતાભ બચ્ચન ઉંમર કેટલી ઉંમર છે? આપણા વડાપ્રધાન શ્રી આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: મારા પપ્પા 85 વર્ષના છે, હજુ એ ભાગે છે, દોડે છે, ચાલે છે. એટલે ચાલતા રહીએ, કામ કરતા રહીએ ને તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. અમારી બાજુમાં જ એક ટીચર છે, અત્યારે 72 વર્ષના હશે, ટ્યુશન ક્લાસ ચલાવે છે. હા, અમારે ત્યાં એક વૈદરાજ છે 82 વર્ષના, હજી વૈદું છોડ્યું નથી. હા,
1: વાહ વાહ.
0: અને વકીલ 70-75 વર્ષે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આ યુવા પેઢીને 40 વર્ષે રિટાયર થવું છે, આવું કેમ? જિગીશા,
1: વાત તો સાચી છે. હા તરુબેન, 80 વર્ષની ઉંમરે દુકાન ચલાવતા કે 78 વર્ષે અકાઉન્ટ સંભાળતા, 70 વર્ષે સીએનું કામ કરતા, આવા કેટકેટલા લોકો જોવા મળે છે ને સમાજમાં. સામાન્ય માણસોમાં 60થી વધુ અને 75થી ઓછી ઉંમરના એવા અઢળક લોકો મળી રહેશે જેઓ કામ છોડવા માંગતા જ નથી. જોકે અમુક કમનસીબ વૃદ્ધો છે જેમને પૈસાની જરૂર છે એટલે તેઓ કામ કરે છે, પણ એવા લોકોને બાદ કરતા એવા લોકો પણ ઘણા છે જેઓ કામ મોટી ઉંમરે પૈસા માટે નથી કરતા. પણ તરુબેન, એવું શું છે? મોટા ભાગે કામને તો પૈસા સાથે જોડવામાં આવે છે, તો જો પૈસા ના હોય.
0: એવું નથી જિગીશા, કામ એટલે પૈસો એ જ નહીં. જો 60 પછી તમે ઘરમાં બેસી જાઓ, આરામ ખુરશી પર, અથવા તો તમારા ઘરમાં હિંડોળો હોય એના પર બેસી જાઓ, તમારું સ્વાસ્થ્ય બગડે, બેઠાડો

0: થઈ જાય જીવન, અને પછી હાથ પગ કામ કરવાનું બંધ કરી દે. હાથ પગ છેલ્લે સુધી ચાલતા રહે, અને તમારે કોઈ પર ડિપેન્ડ ન થવું હોય તો ચાલતા રહેવું જોઈએ.
1: વાહ વાહ.

0: તરુબેન, તમે કહેતા હતા કે આ જે વડીલો છે, જે 60 થી ઉપરની ઉંમરના છે, એ લોકો પાસે પોતપોતાના કારણો છે આ કામ કરવાના. જે વર્ષોથી એ લોકો કરતા આવ્યા છે એ જ કામ એમને કન્ટિન્યુ કરવું છે, પણ એનું શું કારણ છે? તમે કીધું કે એ લોકો હરતા ફરતા રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, પણ એ કામમાં એમનો જીવ કેટલો ચોંટેલો છે.
1: જીગીશા, કામ એટલે નોકરી નથી. એટલે 60 વર્ષે એ લોકો પણ નિવૃત્ત થઈ ગયા છે, પણ હવે જે કામ એ કરી રહ્યા છે એ પોતાના શોખ માટે કરી રહ્યા છે. એ પૈસા કમાવા માટે નથી કરી રહ્યા. માત્ર થોડા ઘણા વડીલો જ એવા છે જે પૈસા માટે કામ કરતા હશે. તમારા ઘરમાં જે પૌત્ર હોય એને સંસ્કાર આપવા, એ કામ પણ દાદા દાદી કરે છે. એ પણ એક કામ જ છે, આપણે એને કામ તરીકે નથી લેતા. જેમ કે આપણે ગૃહિણીના કાર્યને પૈસાથી નથી તોલી શકતા. ગૃહિણી જે ઘરમાં કાર્ય કરે છે એને પૈસા કે નોકરી કે વ્યવસાય સાથે આપણે નથી એ કરતા, પરંતુ એ કાર્ય તો કરે જ છે ને. તો આવા અનેક કાર્યો છે, સમાજ સેવાના પણ કાર્યો છે જે એ લોકો કરે છે, જેમાં એમનું મન લાગે, એમાં એમને આનંદ મળે, એમનો સમય પસાર થાય. પછી સત્સંગ હોય તોય ચાલે, ભજન કીર્તનમાં સમય વ્યતીત કરે તોય ચાલે, પરંતુ પોતાને વ્યસ્ત રાખવું એ છે કામ.
0: તરબેન, મેં જોયું છે કે આ વૃદ્ધોના ચહેરા પર સફેદ વાળ હોય છે પણ ઉંમરનો થાક નથી હોતો, કરચલીઓ હોય છે પણ ઉદાસીની લકીર નથી હોતી. ઉંમર થઈ ગઈ હોવા છતાં હજી પણ કેળ સિદ્ધિ કરીને તેઓ બેસી શકતા હોય છે, કારણ કે એમનો આત્મવિશ્વાસ એમને ઝૂકવા જ નથી દેતો.
1: અને ઝૂકવું પણ ન જોઈએ.
0: ઉત્સાહ, ઉમંગ અને ત્વરાથી કેવા છલકાતા હોય છે. એમને જોઈને સમજી શકાય કે કામ એ એમના માટે બોજ નથી, કામ એ એમના માટે ત્રાસ નથી, કામ પરાણે જ કરવું પડે એવું હોતું નથી.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे, एकदम खरा सोना जेवो गीत गुर्जरी अने एमा आजे आपनी साथे छे जिगीशा जैन अने हूँ तरुलता करोडिया। जिगीशा, मने पण एवो विचार आवे छे हवे, 40 वर्षे रिटायर थई गई होत तो अत्यार सुधी केटला सपना पूर्या करी नाख्या होत है ने, पण फक्त सपना पूरा करवा माटे रिटायरमेंट लेवू ए तो बराबर नथी। આપણે પહેલાં તો બજેટ બનાવવું પડે। હવે બજેટ, આપણે કેટલા વર્ષ જીવશું ત્યાં સુધીનું આપણને ખબર જ નથી કે આપણે કેટલા વર્ષ જીવશું, કઈ બીમારીઓ આવશે, કયા અકસ્માતો થશે, ક્યાં પૂર પરિસ્થિતિ સર્જાશે, ક્યાં ધરતીકંપ આવશે, ક્યાં મોંઘવારી આવશે, ક્યાં યુદ્ધ લડાશે, કાંઈ જ ખબર નથી। એટલે તો કહેવાય છે ને, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું, એવું બોલાય છે ને આપણામાં। હા, તો આપણે કેટલા વર્ષનું બજેટ બનાવવાનું?
1: આ બજેટ જે છે ને, એ બહુ જ એક કહી શકાય ને કલ્પના જેવું છે। એ વાત તમારી તદ્દન સાચી, કારણ કે જીવન એ એક એટલી બધી ગૂંચવણભરી વસ્તુ છે। આપણે પ્લાનિંગ કરીએ છીએ 60 વર્ષનું, અને એ પણ નથી ખબર કે આપણી પાસે 60 અને જો 60 મિનિટ છે કે નહીં એ ખબર નથી, તો 60 વર્ષનું પ્લાનિંગ કેમ ના કરવાના હતા આપણે?
0: 60 વર્ષનું થોડું, 40 વર્ષે નિવૃત્તિ અને હું જીવી 90 વર્ષ સુધી, એટલે મારે 50 વર્ષનું પ્લાનિંગ કરવાનું ને?
1: યસ।
0: હા, તો 50 વર્ષનું બજેટ બનાવવાનું કે મારી પાસે કેટલા રૂપિયા છે, એમાંથી કેટલા મારે હોસ્પિટલ માટે રાખવાના, કેટલા મોશોક માટે રાખવાના, કેટલા ખાવા પીવાના રાખવાના, કેટલા હરવા ફરવાના રાખવાના, આ બધું બજેટ તૈયાર થશે ત્યારે તો હું રિટાયરમેન્ટ લઈ શકીશ ને 40મા વર્ષે। પણ જિગીશા, હું એવું વિચારું છું કે આ યુવાનો એવું કદાચ એટલા માટે પણ વિચારતા હોય કારણ કે એ લોકોને 10 to 5 આ જે ટાઈમ છે ને એમાં બંધાવવું નહીં હોય। કદાચ એમને ટાર્ગેટ પૂરા કરવાનું ટેન્શન નહીં લેવું હોય, કોમ્પિટિશનમાં નહીં જીવવું હોય, બોસની કટકટ ન સાંભળવી હોય, અને હું જ મારો બોસ।
1: યસ,
0: એટલે આ મેન્ટાલિટી હોઈ શકે આની પાછળ,
1: હોય જ શકે। અને હવે કેવું થઈ ગયું છે, 10 to 5 એટલે 10 to 5 રહ્યા નથી ને, કામના કલાકો હવે 24 કલાકના થઈ ગયા છે, માણસ સૂઈ પણ નથી શકતું
0: કારણ કે વર્ક ફ્રોમ હોમ હોય છે હવે।
1: હા, અને ઓફિસેથી ઘરે જઈને પણ કામ તો પૂરા કરવાના જ હોય છે ને, કારણ કે કામ જ તો સર્વસ્વ છે।

0: જગીશા, નિવૃત્તિ 40 વર્ષે હોય કે 60 વર્ષે, તમારું આયોજન ખૂબ જ સારું વ્યવસ્થિત હોવું જોઈએ, જે તમને છેલ્લે સુધી ટકી રહેવામાં મદદ કરે. ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે કરવું જોઈએ, કોઈ એક જગ્યાએ પૈસા ક્યારેય ઇન્વેસ્ટ ન કરવા જોઈએ. 4 જુદી જુદી જગ્યાએ તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. એવી રીતે ઇન્વેસ્ટ કરવા જોઈએ કે એનું સરસ રિફંડ આવે અને એ રિફંડમાંથી જ તમારું જીવન ચાલી શકે. જો આ રીતે તમે તમારું પ્લાનિંગ કરો તો રિટાયરમેન્ટ તમે 40ની ઉંમરે લો છો કે 60ની ઉંમરે લો છો એનાથી કંઈ ફરક નથી પડતો. 60 વર્ષ પછી પણ જો તમારું આયોજન બરાબર ન હોય ને તો તમારું જીવન ટકતું નથી. કારણ કે પૈસો જોઈએ છે, પૈસો આપણી જરૂર છે અને પૈસા વગર આપણે ટકી શકતા નથી. એટલે પૈસો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું અંગ અને મહત્વનો ભાગ ભજવે છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારે વિચારવું જોઈએ. અને હવે માર્કેટમાં અનેક ઇન્વેસ્ટમેન્ટ ગુરુ પણ આવેલા છે. જો તમને સમજ ન પડે તો તમારે 2-4 જણાની એટલે તમારે સલાહ લેવી જોઈએ અને ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ તો થઈ ઇન્વેસ્ટમેન્ટની વાત, હવે કરીએ બચતની વાત. તો આપણે જે વર્ષે નોકરીએ લાગીએ ને તે વર્ષથી જો બચતની શરૂઆત કરીએ ને તો કદાચ આપણે રિટાયર થઈએ ને ત્યાં સુધી જ એટલો પૈસો ભેગો થઈ ગયો હોય કે આપણે એના ઉપર જ આપણું બાકીનું જીવન આટલે વ્યતીત કરી શકીએ. પરંતુ આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ કે જેવો પગાર આવે ને એમાંથી પહેલા પૈસા ખર્ચી નાખીએ અને પછી એમાંથી જે બચે ને એ બચાવીએ. એવું ન હોવું જોઈએ. હંમેશા પોતાના પગારમાંનો, પોતાની જે કંઈ આવક હોય એમાંનો 10% ભાગ, 20% ભાગ તમે જેટલો સાઈડ કરી શકતા હો એટલો પહેલેથી સાઈડ કરી દો અને બચેલા જે પૈસા છે ને એમાંથી ખર્ચાઓ કરો તો તમારું જીવન ખૂબ જ સારી રીતે આગળ જતા ટકી શકે.
1: 100% હું એકદમ સહેમત છું તમારી વાત સાથે. સો આજની પૂરેપૂરી ચર્ચાની એક શું કહેવાય સમરી એ કહી શકાય તરુબેન કે આજની પેઢી જેને લાગે છે કે જીવન ફક્ત કામ કરવા માટે નથી એ ખોટી નથી, પણ એમનું સત્ય અધૂરું છે. કામ તમને જીવનના સુખોથી દૂર કરનારું ભલે લાગતું હોય, પણ એક ઉંમર પછી એ જ કામ તમારા જીવનની સંજીવની બની જતું હોય છે, જે તમારા જીવનમાં પ્રાણ પૂરે છે. એટલે આજે ભલે તમને લાગે કે 40 વર્ષે રિટાયર થઈ જવું છે, કે તમે એના માટે તૈયારી પણ કરતા હો, કંઈ ખોટું નથી, પરંતુ કામને ફક્ત પૈસા ભેગા કરવાનું માધ્યમ ન માનવું જોઈએ. પૈસાની સાથે એ તમને ઘણું બધું આપે છે. માન આપે છે, સન્માન આપે છે, જીવન જીવવાનો આશરો આપે છે, એક પર્પઝ આપે છે. કામને જો આ ઊંડાણ સાથે જોઈશું ને તો રિટાયરમેન્ટ જ નહીં, જીવનનું પ્લાનિંગ પણ વધુ સારી રીતે કરી શકીશું.
0: કામ તમને અનેક સંબંધો પણ આપે છે. તમે જ્યાં કામ કરવા જાઓ છો ત્યાં તમારા અનેક સંબંધો પણ બંધાય છે, અનેક મિત્રો મળે છે અને તમારો વિકાસ પણ થતો હોય છે.
1: વાહ વાહ. એ જ વાત સાથે 4 વાગે બરાબર આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.
0: અને અત્યારે અમે એટલે કે હું તરુલતા કરોડિયા
1: અને હું જિગીશા જૈન
0: આપની રજા લઈએ, પરંતુ હા ફરી મળવાના વચન સાથે. જિગીશા હવે 3-4 મહિને નહીં, આવતા મહિને ફરી મળજે.
1: બિલકુલ બિલકુલ, અમારા શ્રોતા મિત્રોને મળવા અને તરુબેન જોડે ગપ્પા મારવા હું બિલકુલ આવીશ. આપ સૌને જિગીશાના જય જય.